નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. આજે તારીખ 19 જૂન 2026 ને શુક્રવાર, વિક્રમ સંવંત 2082 જેઠ સુદ 5મ, અને અમારી આજની આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું સ્વાગત કરું છું.

થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: વિકો વજ્રદંતી
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહી હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જ.

0: किशोर कुमार और आशा भोसले की आवाजें छलिया फिल्म के इस गीत में आप सुन रहे थे। राजेंद्र कृष्ण के बोल, राहुल देव बर्मन का संगीत। कार्यक्रम में वक्त है एक छोटे से अंतराल का। अभी
1: आकाशवाणी समाचार सिंपल ठक्कर वांचे छे। सौप्रथम मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે। રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી અપાઈ। અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી। અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કંપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના PMVBRY હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે। શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટથી PMVBRY હેઠળ 63 લાખથી વધુ કર્મચારીઓને ઔપચારિક કાર્યબળમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે। તેમણે કહ્યું કે આ યોજના હેઠળ પ્રોત્સાહિત કરાયેલા 80%થી વધુ સંસ્થાઓ 25થી ઓછા કામદાર ધરાવતા નાના ઉદ્યોગો છે। ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી સરકારી નોકરી મેળવનાર યુવાનોને 2 સપ્તાહમાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનનો કાર્યક્રમ દરમિયાન 15 લાખથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે। તેમણે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા નાના અને ઉભરતા ઉદ્યોગોને ટેકો આપવામાં આ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બની રહે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે। ગઈકાલે રાત્રે પેરિસમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશો વચ્ચેના સંબંધો ફક્ત વેપાર દ્વારા નક્કી થતા હતા, પરંતુ આજે વેપારની સાથે વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ બની ગયો છે।
2: हर देश रिलायबल सप्लाई चेन चाहता, हर देश स्टेबल पार्टनरशिप चाहता, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है।
1: શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ એવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે જે આવનારી પેઢીઓ માટે વિકાસ, નવીનતા અને તકોને આગળ ધપાવશે। તેમણે કહ્યું કે આ ભારતની યાત્રામાં એક નિર્ણાયક સમયગાળો છે જ્યાં આકાંક્ષાઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે।
2: આજ સે 50 યા 100 સાલ બાદ જબ ભારત કે ઇસ કાલખંડ કી સમીક્ષા હોગી તો યે બાત ઉભર કર સામને આયેગી, ઇસ કાલખંડ કો ભારત કી એસ્પિરેશન્સ ને ડ્રાઇવ કિયા, આજ કા ભારત ભવિષ્ય કા પૂરા ઇકોસિસ્ટમ।

0: पश्चिम बना रहा। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है जो आने वाले दशकों की दिशा तय करेगा।
1: શ્રી મોદીએ કહ્યું કે એવિયનમાં G7 બેઠકમાં તેમણે વિશ્વાસ પર આધારિત ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો। પ્રધાનમંત્રીએ કહ્યું કે G7 સમિટ માટે ભારતનો સંદેશ સ્પષ્ટ હતો કે વૈશ્વિક શાસન ત્યારે જ અસરકારક રહેશે જ્યારે તે સમાવેશી હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની તેમની બે દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં પેરિસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી માટે રવાના થયા છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફ્રાન્સની તેમની મુલાકાત પૂર્ણ થતાં આગામી સમયમાં ભારત ફ્રાન્સ મિત્રતા વધુ મજબૂત બનશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે જોડાણ અને પરિણામોની વાત આવે ત્યારે ફ્રાન્સની આ મુલાકાત વ્યાપક રહી છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સની તેમની યાત્રા પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રી મોદી માટે હિન્દીમાં એક ખાસ વિદાય વિડીયો સંદેશ રેકોર્ડ કર્યો હતો।
2: Oui, après Nice, Evian, Paris. Mais si ça devait d'aurer que lié, soit garde carte. France au Barat qui dosti à Marais.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારબાદ તેઓ ઓડિશાના રેરંગપુર જશે જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે। તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_EVAD ફોલો કરશો। કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની બે દિવસની મુલાકાતે જશે। આ મુલાકાત દરમિયાન તેઓ આજે રીભોઈ જિલ્લાના ભોઈ રિમોંગ ખાતે ઉત્તર પૂર્વના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। આ પ્લાન્ટ વાર્ષિક 10,346 મેટ્રિક ટન મસાલાનું ઉત્પાદન કરે છે, જેનો સીધો લાભ સમગ્ર પ્રદેશના 5,500 ઓર્ગેનિક ખેડૂતોને થશે। નાણામંત્રી શિલોંગમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લિવરેજિંગ એક્સટર્નલી એઇડેડ પ્રોજેક્ટ EAPS પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે। તેઓ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સગમા સાથે યુ સોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયના 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટા પાયે ખરીદીની મંજૂરી આપી છે। મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તરપ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યો છે। ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે 18,250 મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે। મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2,115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી। અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે। સોશિયલ મીડિયા એક્સપર્ટ સેન્ટોકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે। ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે। જો કે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે। દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની 1 ડઝનથી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે। હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થઈ રહ્યું છે। ન્યૂઝીલેન્ડમાં રમાયેલી FIH મહિલા નેશન્સ કપમાં હોકીમાં ભારતીય ટીમે 3 મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે। ભારતીય ટીમ આવતીકાલે ચીલીનો સામનો કરશે। ઉરુગ્વેને 3-2 હરાવીને સતત ત્રીજી જીત સાથે ભારતે ગ્રુપ એની ટોચનું સ્થાન મેળવ્યું છે। ભારતની તરફથી દીપિકાએ બે ગોલ કર્યા અને દીપિકા સોરંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વે કે 13મી મિનિટે ચિયારા એપનિનો દ્વારા લીડ મેળવી હતી. તે પહેલા દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
3: આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે કે 7500 જીવ, 162 લાખ કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવગુજરાત સમયે લખ્યું છે કે ભારોભાર અવિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફુલછાપે લખ્યું છે કે શાંતિકાળ શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, ટ્રમ્પનો નવો સનેપાત. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અલ નિનો સામે ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
5: जानते हैं, कुवैत जैसे देश की GDP से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से.
6: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
5: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
7: Fantastic fun for family. 101.1 megahertz Surat FM.
8: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓન 101.1 સુરત FM. જાણી લઈએ આજે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખામાં.

સવારે 9:30 મિનિટે આપ સાંભળશો આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા મિથુન ચક્રવર્તી પર. ત્યારબાદ 10 વાગે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમારા માટે લઈને આવશે ખ્યાતિ પટેલ.

બપોરે 12 વાગ્યા અને 5 મિનિટે આપ સાંભળશો યાદો કી મહેફિલ, બપોરે 1 વાગે સુરીલા સફર, અને ત્યારબાદ બપોરે 2 વાગે વંદે માતરમ, એક જયઘોષ.

સાંજે 4 વાગે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. તો સાંજે 4 વાગ્યાને 10 મિનિટે આપ સાંભળશો ગીતો ભરી કહાનીમાં મેરી મકાન માલકિન, વાંચન સ્વર રેણુ ચતુર્વેદી.

રાતે 8 વાગે હવામહલ કાર્યક્રમમાં આપ સાંભળશો ઝલકી પુરાતત્વ કે તત્વ, જેના લેખક નાઝનીન અને નિર્દેશક ચંદ્રપ્રભા ભટનાગર. તો રાત્રે 8 વાગ્યા 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

0: રાતે 10 વાગે આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત અને ઢલતી જાહેરાત. આ કાર્યક્રમને આપ માણી શકશો રાત્રે 10 વાગ્યા 30 મિનિટે. તો આ રહેશે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: હવે સાંભળીએ આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અલ નિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અલ નિનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અલ નિનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિલોમીટર કરવાનો નિર્ણય કરાયો છે. પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ તળાવો ભરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને એઆઈ ડ્રીવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઇલ પર લાઇવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલવામાં આવી રહ્યા છે. પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ 1567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોની રાજ્યમાં અંદાજે 1238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષણ રોકાણ સ્થળોમાં સ્થાન આપવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ SGST સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં 14 જૂનથી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી 1.25 કરોડથી પણ વધુ નાગરિકો

0: યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
1: આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
0: દેશભરમાં 21 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. તે મુજબ ઓખા ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે ઓખાથી સવારે 5 વાગે ઉપડશે, જ્યારે ગાંધીનગર કેપિટલ ઓખા સ્પેશિયલ 21 જૂને ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:55 ઉપડશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસન તેમજ વિકસિત ભારત અંતર્ગત બોટાદ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પોતાની આવક બમણી કરે તેવી અપીલ કરી હતી.
2: પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયની ભાવ ખર્ચ યોજના અમલમાં છે, જેમાં દરેક ખેડૂતને વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 1714 ખેડૂતોને 1.33 કરોડ જેટલી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આથી બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો હું અનુરોધ કરું છું.
0: વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની વિકાસ યાત્રાને સમર્પિત યોગ શિબિરમાં અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન અને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુશ્રી રીવાબાએ આ યોગ શિબિરમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
3: જામનગરમાં દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ @newsunderscore abad ફોલો કરશો. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 18 અને 19 જૂન દરમિયાન પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અંબાજીથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ, આયુષ્માન કાર્ડનું વિતરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એડીએચઓ એસપી સિંઘે આ અંગે વધુ માહિતી આપતા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કાર્ડ બનાવી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
4: વલસાડ જિલ્લામાં પણ આ આયુષ્માન કાર્ડ થી આવરી લેવાનું વિશેષ અભિયાન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 9,34,815 જેવો કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમે પીવીટી જી પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં 100% કામગીરી ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધી 38,451 જેવો કાર્ડ પીવીટી જી કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે.
0: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમંત્રણ દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલની એક મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ 4 શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ધાણા પાવડર, કોર્ન પાવડર, મરચું પાવડર અને હળદર પાવડરનો કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે, જેની અંદાજિત કિંમત 1,11,04,205 છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભેળસેળયુક્ત

0: વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
1: अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है 39.8 डिग्री सेंटीग्रेड अहमदाबाद में रिकॉर्ड हुआ है. उसके आगे 39.4 डिग्री सेंटीग्रेड भावनगर में रिकॉर्ड हुआ है. राजकोट में रिकॉर्ड हुआ है 39.3 डिग्री सेंटीग्रेड. कांदला फोर्ट में रिकॉर्ड हुआ है 38.5 डिग्री सेंटीग्रेड.
0: गीर सोमनाथ जिला वेरावल तालुका मंडोर गामे ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચતા યુવકો કાર અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. આ અંગે વન વિભાગે સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે કાર્યવાહી કરી દંડ કર્યો હોવાનું RFO YS કલસારિયાએ જણાવ્યું હતું.
2: અલ્ફઝ અનવર મલિકે આ લોકોને બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો ઉમરેઠી અને ત્યારબાદ કુકરાજ જઈ પંડવા ગયેલા હતા. તે દર્શનના ઈરાદે પ્રવેશ કરેલો. આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અલનિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
4: માઇન્ડ મંગળ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત હતો અભિનેતા મિથુન ચક્રવર્તી પર. હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
3: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
2: અચ્છા.
3: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
2: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
3: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
2: અચ્છા.
3: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
2: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
3: અમને સાંભળવા માટે

0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 9911 આ નંબર પર. 1800 2677 9911 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
3: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM.
2: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. સમય થઈ ગયો છે આપના ચાહિતા અને માનીતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગનો, અને તે આજે તમારા માટે લઈને આવી રહ્યા છે ખ્યાતિ પટેલ.

0: हेलो सूरत एफ।
1: हेलो, भावना
0: हाँ सूरत एफ एम स्पीकिंग, कौन बोलो? भावना
1: बेन,
0: बेन क्या थी बोलो,
1: मैं इधर पर हीरा बजा दादा खाड़ी है। हाँ,
0: बोलो शू करो छो?
1: डायमंड में जॉब करू छू।
2: ऑफिस क्या करी और बोल रहा है?
0: मने लागे छे तमे ऑफिस थी फोन कर्यो छे।
1: हाँ, ऑफिस थी जब मैं फोन करो, कितना वक्त मैं ट्राई करता था पर लागतो ना, तो आजे लागी गयो।
0: એટલે આજુબાજુ વાળા ભી બોલે છે આમ કે
1: હા,
0: આમ
1: એ
0: કે,
1: બધા ને આનંદ છે, કેટલા વખત તે બધા પણ કેતા જતા કે ફોન લગાવો ફોન લગાવો।
0: બરાબર? તો તમે લક્કી થઈ ગયા, તમારા હાથે ફોન લાગી
1: હા
0: ગયો,
1: હા, ફોન લાગી
0: તો
1: ગયો।
0: આજે હવે તમે પાર્ટી માંગજો બધા પાસે।
1: હા,
0: કેટલો સ્ટાફ છે તમારે ત્યાં?
1: 20 જણ।
0: તો એક દિવસે તો અઘરું થાય, તમે 20 દિવસ સુધી પાર્ટી લેજો બધા પાસે, હે ને? ચાલે કે નહીં? એવું
1: ના ચાલે એવું?
0: નહીં ચાલે? પણ ભાવનાબેન તમે એકદમ ખુશ મિજાજી લાગો છો,
1: હા,
0: હે ને? આ બાજુ વાળા હા કે છે, એમાં કોણ છે બાજુમાં? આપો તો ફોન।
1: કેતન,
2: હેલો, ગુડ
0: હેલો,
2: મોર્નિંગ।
0: ગુડ મોર્નિંગ કેતનભાઈ, તમે વધારે ખુશ છો કે ફોન લાગી ગયો?
2: અમારા ફ્રેન્ડ નો ફોન લાગ્યો એટલે પછી અમારે ખુશ થવું જ પડે ને।
0: સાચી વાત છે, તો તમે બધા મળીને એમને પાર્ટી બી આપવી પડશે, એમના લીધે
2: એમની પાર્ટી લેવાની, એમને ઉપવાસ કાલે પૂરા થાય ને, પાર્ટી કાલે આપવાના છે, ઈદડા બનાવીને લાવવાના છે, પછી અમે આપશું માલપુરાનો ઓર્ડર, પછી માલપુરાનો બી ઓર્ડર આપે।
0: આજો પાછળથી બધી વાનગીઓના નામ બોલાય છે, હા, અને આ મૈદરપુરામાં ફોન લાગે ને એટલે વાનગીઓના નામ તો બોલાવા જ જોઈએ। હા, સુરતીઓ અને ખાવાના ચટાકા કઈ ઓછા થોડા? હા જી, હા,
2: હેલો,
0: હેલો,
2: હા,
0: જયેશભાઈ બોલો।
2: હા પ્રવીણભાઈ,
0: આ તો ભાઈ બદલાઈ ગયા,
2: હા, બાજુ બાજુ આવી ને ભાઈ બદલાય છે। હા, જયેશભાઈ, આશીષભાઈ, અનિલભાઈ, કાજલબેન, કમલેશભાઈ, સ્ટાફ છે મારા ઓફિસમાં, સામે સામે ઓફિસ છે બે।
0: તો બોલો, આ બધા માટે કયું ગીત વગાડી આજે સુરત એફએમ પર? ચાલો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત, સાંભળતા જ સુરત એફએમ।
2: થેન્ક યુ।

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો.
2: હેલો,
1: સુરત એફએમ.
2: હા જી, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો?
1: સોલલાલ જંટીલા, નવસારી વાલા,
2: રુસ્તમપુરા થી.
1: હા જી, હા જી. તમે ઓળખી ગયા? તમે કોણ?
2: હું ખ્યાતિ બોલું.
1: ખ્યાતિ પટેલ. ગુડ મોર્નિંગ, ગુડ સવાર, સુપ્રભાત.
2: સુપ્રભાત, બોલો, કેમ છો તમે?
1: હા, બસ મજા. હવે અધિક મહિનો પૂરો.
2: તે તમે શું કર્યો અધિક મહિનામાં?
1: અધિક મહિના કઈ નઈ, આ બેન બાળાને જમવા બોલાવાલા પહેલે દિવસે.
2: આખું કુટુંબ ભેગું થાય, તમે બધા ભેગા થાવ તો કેટલા જણ ભેગા થાવ?
1: અમારે એમ સમજો કે 50 થઈ જાય બેન ભાન જ મળીને.
2: કેટલી મજા આવતી હોય કે બધા જૂના દિવસો યાદ કરતા.
1: સવાલ જ નથી. અમે 3 ભાઈઓ, અમે 3 બહેનો, એમનો પરિવાર, એમના છોકરા, અમારા છોકરા છોકરા. હા, ચાર થઈ જાય.
2: બરાબર. તે તમારા બધા ભાઈ બહેનો માં કોણ ધમાલી હતું?
1: ધમાલી તો કોઈ હતું નહીં. હવે કેમ કે મારા બાપુજી હતા ને, તે નેટર ની સોટી રાખીને કામ કરતા હતા. ધમાલ થાય નેટર ની સોટી જ બતાવતા હતા. ને અમે ડાક માં મોટા બી થયા, ને એવા સાન બી રહ્યા. બધા 6 ભાઈ બહેન ને ભરેલી માં વચ્ચે આવી જાય.
2: બરાબર.
1: હું છોકરા ને મારો છું.
2: મમ્મી બચાવવા આવી જાય એમ ને?
1: આવી જાય મમ્મી. તો હોય ને,
2: પણ
1: ગીત સાંભળવું છે આપને.
2: હા જી, બોલો ને.
1: આખે પિક્ચર નું ગાયન છે. મિલતી હૈ જિંદગી મે મોહબ્બત કભી કભી. લતા મંગેશકર. હવે મારા એક પડોશી ને નામ દેવા માંગુ છું.
2: હા જી, બોલો ને.
1: અનિશભાઈ બંગરીવાલા. એ મને ઘણી વાર કે તમારો ફોન લાગે તો મારું નામ તો દો તમે.
2: આજે એ પણ ખુશ થઈ જશે તમે એમનું નામ લીધું એટલે, હે ને. ચાલો ઈશ્વરભાઈ, તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા જ સુરત એફએમ.
1: ઓકે, થેન્ક યુ, આભાર.
2: આવજો.
1: હા, આવજો.

0: कभी कभी।
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप।
4: हेलो
5: हेलो,
6: हाँ जी, सूरत FM स्पीकिंग, कौन बोलो छो आप?
4: मैं वर्षा बात कर रही हूँ।
6: क्या थी, बोलो वर्षा।
4: नवसारी पिंजरा गाम थी।
6: तो वर्षा आवे वो कई करो तमे।
4: हाँ,
6: तमारू नाम वर्षा छे ने तमे कई कहो तो आवी जाए वरसाद।
4: हाँ, आवी जशे।
6: तो वर्षा आ वखते केम रिसાઈ છે, ખબર છે તમને કઈ?
4: ના, નથી ખબર, હું રિસાઈ જ નથી।
6: તમે નથી રિસાયા, પણ વરસાદ તો રિસાઈ ગયો છે ને?
4: હા, એ વાત સાચી છે।
6: ગરમી કઈ ઓછું થવાનું નામ લેતી નથી ને વરસાદ આવવાનું।
4: હા, નવસારીમાં ગરમી બહુ લાગી, હવે વરસાદની રાહ જોવી પડે।
6: વર્ષા જ વર્ષાની રાહ જોતા હોય તો પછી અમારાથી કઈ કહેવાય?
4: ના, નહીં કહેવાય।
6: બોલો વર્ષા, શું કરો છો તમે?

0: બસ કઈ નહીં, રસોઈ બનાવતા છે. ટિફિન ચાલે છે?
1: કેટલા જણની રસોઈ બનાવવાની હોય તો?
0: આજે 9 જણાની, ઘરના 8 જણા.
1: એટલે 9 ને 8, એટલે સમજો ને 20-21 જણની રસોઈ બનાવવાની થાય તમારે.
0: 20-21 જણા.
1: તો તૈયારી પછી આગલા દિવસથી કરો કે સવારે વહેલા?
0: આગલા દિવસની કરવી પડે. જે શાક બનાવવાનું હોય તે નક્કી કરી રાખવું પડે, સમારવાનું હોય તો સમારી નાખવું પડે.
1: તો એ પણ સવારે વહેલા તો ઉઠવું પડતું હશે ને તમારે?
0: હા, સવારે 4:30 ઉઠવું પડે.
1: પણ પછી બપોરે થોડી વાર સુઈ જાવ કે નહીં?
0: હા, સુઈ જઈએ, બપોરે સુઈ જઈએ, 1 વાગ્યા પછી સુઈ ગયે.
1: ચાલો, એટલે તમારા હાથે રસોઈ ફાઇન બનતી હશે.
0: હા, એવું લાગે છે, મને લાગે. બધા કે એટલે એમ કેવું તો ખરી કે લાગે છે, મને
1: સારું લાગે જ. અને તો જ તો ટિફિન ચાલે, સારું બનાવતા હોય તો જ ને.
0: તમારે છે ને પેલું ગીત સાંભળવું હતું, ભૂલી ગયા?
1: ભૂલી ગયા તો ભૂલી ગયા, એવું કોઈ તો ગીત નથી, બોલો.
0: યાદ કરું છું. તમે તમારી પસંદગીનું કોઈ બી મૂકી દેજો.
1: ઓકે, મારી પસંદનું મૂકી દઉં?
0: હા.
1: ચાલો, કહીને બીજી વખત ફોન કરો ને ત્યારે હાથમાં લખી રાખજો ગીત કે કાગળ પર, જે તો હું સંભળાવી દઉં મારી પસંદનું ગીત. સાંભળજો સુરત FM, આવજો.
0: થેન્ક યુ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, સુરત એફએમ.
2: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો આપ?
1: જી, મેરા નામ સોહેલ હે.
2: કહાં સે બોલ રહે હો આપ?
1: જી, નાનપુરા સે.
2: બતાઈએ, ક્યા કરતે હો આપ?
1: જી, મેં આરી કા કામ કરતા હું. પૂરા દિન તો કામ મેં નિકલ જાતા હે, સન્ડે થોડા બહોત ઓરત બચ્ચું કો લેકે ઘૂમને જાતા હે. ડુમસ સાઈડ, વીઆઈપી રોડ
2: પે તો ખાના બહાર હી હોગા ક્યું?
1: હા,
2: ઓર એસે ક્યા હે, કામ કરતે રહેતે તો એક હફતે મેં એક દિન તો પરિવાર કે સાથ હોના ચાહિયે. कितने बच्चे हैं आपके?
1: जी, दो बच्चे, दोनों लड़की है, अक्षा और जिया, एक स्कूल जाती है सीनियर केजी में.
2: तो आप अगर काम पे जाते हो तो छोटी वाली रोती है कि नहीं?
1: वो दादी ने मम्मी संभाल लेते हैं, जैसे वो रोती है.
2: फिर काम में से आप वीडियो कॉल करते हैं कि नहीं देखने के लिए?
1: हाँ, करता हूँ.
2: और बताइए, आपको और क्या करना पसंद है?
1: बस घूमना फिरना और काम करना.
2: मतलब सोहेल जी घूमने फिरने और लाइफ को एंजॉय करने वाले इंसान है.
1: हाँ.
2: बोलिए तो सोहेल जी, गाना कौन सा सुनवाया आज आपको?
1: परिणीता मूवी का, पिया बोले.
2: सुनवा देते हैं आपको ये गाना, सुनते रहिए सूरत एफएम.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36209
1: 0261-22-36209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: હેલો, નમસ્કાર,
5: સુરત FM સ્પીકિંગ, કોણ બોલો છો આપ?
4: જય બજરંગ રેડી ગયો સોતા સંગ, બસ સ્ટેન વંડા વિલે છે લક્ષ્મણ લખો. ચાય વાલે બોલ ના દીદી, ચાય પી લો.
5: અભી કહાં ચાય પીએંગે, સુબહ પી લી હમને તો.
4: અચ્છા, સુબહ રે પી લી.
5: હમ, તો લક્ષ્મણભાઈ કો ભી સુબહ ચાય પીને કી આદત હૈ યા નહીં હૈ?
4: અબ હમે તો ક્યા ચેક કરના પડતા, તો હમે તો આદત બન ગઈ ચાય પીને કી. ગયા હૈ સુબહ 5 બજે યહાં જાતે હૈ, તો શામ કો જાતે હૈ 10 બજે.
5: તો ઘર સે નજદીક હૈ યા દૂર હૈ?
4: હા, થોડી હૈ, થોડી દૂર હૈ. તનક
5: ટિફિન દેને આતે હૈ ભાભી જી આપકો?
4: ટિફિન નહીં, હમ ઘર પે જાતે હૈ. કા છોટા ભાઈ ખાણા હો જાતા હૈ દુકાન પે, તો હમ ખાના કો જાતે હૈ અભી 12 બજે.
5: ફિર આરામ થોડા કરકે આતે હોંગે ના?
4: હા, થોડા આધા ઘંટા એક ઘંટા કર લેતે.
5: હા, ક્યુંકિ આપ સુબહ સે રાત તક કામ કરતે હો, તો આરામ ભી જરૂરી હૈ.
4: હાં, ઠાડી ઠાડી કા કામ રહેતા હૈ, તો થોડા આરામ તો કરના પડેગા.
5: હાં, તો અચ્છા હૈ ના, છોટા ભૈયા હૈ તો થોડા સંભાળ લેતા હૈ આપકા કામ.
4: હાં, 3 દુકાન હતી ચાય કી, નાસ્તા કી, જલેબી, રસગુલ્લા, કેક મેક સબ મિલતા થા. અબ 2 હૈ, એક અભી ખાલી હો ગઈ, ફિર ખુલ જાયેગી.
5: હાં જી, હાં જી. તો કભી કભી બાત કરતે કરતે એસા તો નહીં હોતા ના, શક્કર ડાલના ભૂલ જાતે હો?
4: નહીં, એસા નહીં હોતા. ઓર એસા રેડિયો એસા સાધન હૈ કે કુછ નહીં ભૂલ સકતે. જો ટીવી વગેરા રહેતી હૈ તો ઉસમેં સબ ભૂલ જાતે, અપન કા ચિત્ત લગ જાતા હૈ દેખને, તો કુછ ભી કામ ભી નહીં હોતા. મગર રેડિયો બહોત અચ્છા સાધન હૈ કે ઇસમેં કામ ભી હોતા રહેતા હૈ, સુનતી રહેતી સબ બિલકુલ ફ્રેશ હો જાતા હૈ.
5: ઓર અગર કોઈ આયેગા ઓર ઉસકી પસંદ કા ગાના બજ રહા હોગા, તો વો ભી ખુશ હોકે જાયેગા. ક્યું?
4: વો તો કુછ લોગ તો ગુનગુનાતે રહેતે
5: હૈ. હાં જી, હાં જી, અચ્છા હૈ, બઢિયા હૈ. ચલિયે બોલિયે, તો ફિર આજ કોન સા ગાના સુનવાયે આપકો?
4: આજ સુનવા દે હેલો બ્રધર કા.
5: ચલિયે સુનવા દેતે હૈ આપકો આપકી પસંદ કા યે ગાના. સુનતે રહીએ સુરત FM.
4: ઠીક હૈ દીદી, નમસ્કાર.

0: What's
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો?
2: મનોજભાઈ બોલું, જરીવાલા, રુસ્તમપુરા.
1: કેમ છો?
2: બસ મજામાં છે. તમે બધા કેમ છો?
1: અમે બધા મજામાં છે. બોલો, આજે અમને કેમ યાદ કર્યા?
2: કરવા જ પડે ને, હવે પવિત્ર મહિનો પૂરો. તમને જમવા બોલાવો, તમારો ફોન જ નહીં લાગ્યો.
1: અરે રે રે રે, હવે શું કરીએ? તો
2: હા, બધું વહીટું રસોઈ.
1: તો કેરી છે કે નહીં ટમાટા?
2: કેરી પણ ફટી ગઈ.
1: અરે નહીં તો કેરી ગાળો કરી નાખતા આપણે, શું કેવું?
2: હવે કઈ
1: હવે કઈ નઈ. તમે ખાલી ખાલી ફોન કર્યો, તમે કઈ બોલાવાના હતા નઈ એવું લાગે છે. હવે ફરી ચાલ્યા. પણ હું કેવું, મળવું અગત્યનું છે. બસ તમે મનોજભાઈ ને ફોન પર મળી લીધું એટલે જઈમાં બરાબર જ. બોલો, તબિયત પાણી હારા છે ને?
2: ચાલે, હવે ધીમે ધીમે. ગરમી કેટલી પડે યાર.
1: હા સાચી વાત છે,
2: ગરમી પહેલી વાર પડી છે.
1: અને એ ગરમી પડે ને એટલે પછી મગજની ગરમી હો વધતી જાય, શું કેવું?
2: હા, મગજની ગરમી વધી જાય, બધું જ વધી જાય. બરફના ખાના ચાલ્યા જઈએ.
1: તે ટમાટાના ફ્રીજનું ખાનું મોટું લાગતું છે, માઈ જાવ તમે.
2: આખું ફ્રીજમાં બે જ જવાનું, બધા પેલા એ કાઢી રાખે.
1: હા,
2: બે ને 10 મિનિટ જઈને ચાલ્યાવાનું.
1: પણ છે ને, જો બેહે ને પછી બહાર નીકળે તો બહુ ગરમી લાગે,
2: બહુ તાપ લાગે. એસીમાં જો તમે બેસતા હો, પછી જો બહાર નીકળ્યા તો પહેલા આવું કેવું બનાવ્યું.
1: હા, જોની સાચી વાત છે. પણ તમે એવું કરો ને, આખા ઘરમાં સેન્ટ્રલ એસી જ કરાવી દેવ તો ગરમી જ નહીં લાગે કશે.
2: હા, નહીં લાગે
1: હે ને.
2: હા, એવું કઈ કરે.
1: હું અમે તમારે ત્યાં આવીએ ને, ભલે ને હોલમાં બેહીએ તો હો ગરમી નહીં લાગે.
2: હા, વાંધો નહીં ભાઈ, જવાનું નામ જ નહીં દેવાનું.
1: તમારે
2: પણ એસી તો હોય જ ને?
1: હોય જ ને, હોય જ ને.
2: હા, તો પછી તમે કાલથી અહીંયા આવવાના. ફોન લગાવે ત્યાં ફોન લાગે, ફોન કેમ નહીં લાગતા?
1: લાગે લાગે, પણ આ છે ને ફોન એવું કહે છે વારા ફરતી બધાનો લગાડવો પડે.
2: બધા લગાવતા હોય એટલે આપણું સેટિંગ નહીં.
1: પણ જો આજે
2: બટન મળી જાય એટલે લાગી જાય નંબર.
1: બરાબર, તે આજે મનોજભાઈ નું સેટિંગ બેહી ગયું ને ફોન લાગી ગયો. ગીત કયું હમણાં?
2: ગાયન મુકવાનું છે, તીસરી મંજિલ થી. ઓ આજા આજા આજા આજા એવું છે ને.
1: સંભળાવી દઉં તમને તમારી પસંદની વાગી, સાંભળતા જ સુરત એફએમ.

0: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
1: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
0: કદી નહીં રહે તમારાથી દૂર.
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
0: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1.

0: हेलो
1: हेलो।
0: सूरत एफएम
1: हाँ
0: स्पीकिंग।
1: जी, सूरत एफएम स्पीकिंग। कौन बोलो छो? बोलो केम छो?
0: मजामा
1: અને શું ચાલે નવા જૂની માં?
0: મોજમાં કઈ નહી, ફ્રેન્ડ હતા, ફરવા ગયા સાંજે
1: કેટલા ફ્રેન્ડ છે જઈના?
0: પાંચ સાત મોલ્લા ને ભાઈ,
1: તો પછી રોજ રાત્રે હો ભેગા થતા જ હો
0: તો થાય નહી
1: હે ને?
0: બાર આપણે બેસી એમ.
1: બરાબર, તો શનિવાર તો મોડી રાત સુધી બેસતા હો?
0: હા બાર ને બે
1: બરાબર, ઘરના બારને ઉઠલે બે હો, મસ્ત પવન, ખાતા ખાતા વાતો કરવાની કે
0: હા
1: તે કોઈ ઘરમાંથી નાસ્તો હો લઈ આવે કે નહીં, થોડો ઘણો ખાવા? ફ્રી બેઠો એટલે ભૂખ વધારે લાગે,
0: બાર એક વાગે બે
1: કારણ કે રવિવારે નિરાંત પછી ઉઠવાની એટલે.
0: હા
1: ચાલો, સરસ સરસ. નામ શું કરો છો તમે?
0: મારે તો પેલું મારા અંદર પેલા છોકરા હોય ને એને કનેક્શન આપી દીધું.
1: બરાબર બરાબર, એટલે તમારે ખાલી ફોલો અપ લેવાનું,
0: હા
1: ફોન આવે તો એ લોકોને મોકલી દો તમે કામ માટે, એમ ને?
0: હા
1: તો બોલો,
0: ઓફિસ માં બી જવાનું એન્ટ્રી આપવા એમ, સવારે બી જાય આખો દિવસ બી ઓફિસ જવાય, પણ ઘરે બી આવો તો આવા એમ.
1: તમારા અનુકૂળતા પ્રમાણે કામ થાય.
0: હા
1: તો બોલો જયભાઈ, ગીત કહું સાંભળવાના આજે સુરત એફએમ પર?
0: કોઈ બી દોસ્તી નો દિલ ચાતા મૂકી દેજો.
1: બરાબર, તો તમે તમારા ફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગયા છો કે નહીં?
0: ના ગોવા નું તમને નહીં,
1: તો એ પિક્ચરમાં બતાવે છે ને, ત્રણ ફ્રેન્ડ જાય છે, તો બસ તમે હો ટ્રીપ ગોઠવી કાઢો દોસ્તારો સાથે,
0: ઓકે
1: હે ને? હા તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત સાંભળતા જ સુરત એફએમ.
0: ઓકે.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
2: ફ્રેન્ડ્સ, આજના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું કહો ના પ્યાર હૈ ફિલ્મથી, ગાયક કલાકારો ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક, સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર વિજય અકેલા. ત્યાર પછીનું ગીત હતું લતા મંગેશકરના અવાજમાં આંખે ફિલ્મથી, સાહિલ લુધિયાનવીના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા રવિએ. ત્યાર પછી આપે સાંભળ્યું શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદારના અવાજમાં ગુરુ ફિલ્મથી ગીત, ગુલઝારના શબ્દો સાથે હતું એ આર રહેમાનનું સંગીત. ત્યાર પછી આપે સાંભળ્યું સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના અવાજમાં પરિણીતા ફિલ્મનું ગીત, શબ્દ રચના હતી સ્વાનંદ કિરકિરેની, સંગીત શાંતનુ મોઇત્રાનું. ત્યાર પછીનું ગીત હતું સોનુ નિગમ અને કમાલ ખાનના અવાજમાં હેલો બ્રધર્સ ફિલ્મથી, ફેઝ અનવરના શબ્દોને સાથ મળ્યો હતો સાજિદ વાજિદના સંગીતનો. ત્યાર પછી આપે સાંભળ્યું તીસરી મંજિલ ફિલ્મનું ગીત, ગાયક કલાકારો આશા ભોસલે અને મોહમ્મદ રફી, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર મજરૂ સુલતાનપુરી. અને સૌથી છેલ્લું ગીત હતું શંકર મહાદેવનના અવાજમાં દિલ ચાહતા હૈ ફિલ્મથી, ગીત લખ્યું જાવેદ અખ્તરે, સંગીત હતું શંકર એહસાન લોયનું. તો સાંભળતા રહેજો 101.1 સુરત એફએમ, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
3: ખ્યાતિ પટેલ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
4: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
5: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
4: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
5: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઈવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
3: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત એફએમ. અગર કોઈ આપ પે ઉમ્મીદ રખતા હૈ તો આપ ભી ઉસકે યકીન પર ખરા ઉતરીએ. હા, અગર કોઈ આપ પે ઉમ્મીદ રખતા હૈ તો આપ ભી ઉસકે યકીન પર ખરા ઉતરીએ, ક્યુંકિ ઉમ્મીદ ઇન્સાન ઉસી પે રખતા હૈ જીસકો વો અપને સબસે કરીબ માનતા હૈ. અને આ જ વાત સાથે હું વિરલ સ્વાગત કરું છું આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝરમાં. માહિતી અને મનોરંજનના આ કાર્યક્રમમાં શરૂ કરીએ સંગીતની સફર આ ગીતની સાથે.

0: દિલ જંગલી, આ બ્યુટિફુલ સોંગને આપે માણ્યું જુબિન નૌત્યાલ અને પ્રકૃતિ કક્કરના સ્વરમાં. મ્યુઝિક એન્ડ લિરિક્સ ગીવન બાય તનિષ્ક બાગચી.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: Fantastic fun for family.
3: 101.1 MHz.
0: મિત્રો, આ વરસાદ આવતો નથી, ગરમીએ જોરદાર બેટિંગ જમાવી અને કદાચ આ વખતે તો એને ડબલ સેન્ચુરી પણ ફટકારી, પણ હવે કદાચ આ બધી વાતોને કરીએ દૂર, કારણ કે મોસમ બદલાઈ રહ્યો છે. હા, ગઈકાલે રાત્રે પણ ઘણી બધી જગ્યાએ એ ધોધમાર વરસ્યો છે, પણ હા, હજી ઘણી બધી જગ્યા એવી પણ છે કે જ્યાં એ વરસ્યો પણ નથી. અને 2 વખત આવ્યો, એ બંને વખત અડધી રાત્રે આવ્યો છે, એટલે જે લોકો ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા એમને એને ઘરે ભગાડ્યા છે, અને પછી ખબર નહીં થોડી વારમાં એ પણ ભાગી જાય છે. આમ જોવા જઈએ તો ક્યારેક આવે છે અને પછી જાય છે, એ ઘણા બધા સમય સુધી દેખાતો જ નથી, અને ફરી પાછો આવીને મળી જાય છે, પણ એ બી ઘણી બધી જગ્યાએ મળે છે અને ઘણી બધી જગ્યાએ નથી મળતો. અને જ્યારે મોસમ બદલાય, આવો સારો મોસમ હોય તો મૂડ પણ સારો જ હોય, અને એની સાથે જો સારા ગીતો વાગે તો મૂડ વધારે સારો થાય. તો આવી રહ્યું છે આ બીજું એક સરસ મજાનું ગીત.

यस फ्रेंड्स, बादल बरसे तो आंगन सजा लेना। अरे भाई, आ वरसादनी तो વાતો જ એવી છે। હવે આ તો આ મોસમ બદલાયો છે એટલે એના માટે વાત કરવાનું પણ મન થાય, કારણ કે એ જ્યારે વરસે ત્યારે કંઈક, અને એમાં પણ જ્યારે આટલી બધી ગરમી જ્યારે સહન કરી હોય, અને ત્યાર પછીનો એ પહેલો, બીજો, ત્રીજો વરસાદ, અને એ પણ પાછો જાણે કે રાહ જોવડાવી જોવડાવીને આવતો હોય, આપણને એવું કહેતો હોય કે હજી થોડીક રાહ જુઓ પછી આવું, હજી થોડીક રાહ જુઓ પછી આવું, અને એ જે વરસાદ વરસે અને તે વખતે જે મન આનંદમાં પરોવાય અને મનમાં આનંદ થાય, એની તો કંઈક વાત જ અલગ હોય। અને સાથે સાથે આ પહેલા બીજા વરસાદમાં આવતી એ માટીની મહેક, એને તો કઈ રીતે વિસરાય, કારણ કે જાણે કે એવું થાય કે આ બધી જે ગરમી આપણે સહન કરી એની સામે આવતી આ પહેલા બીજા વરસાદની આ માટીની મહેક જાણે કે બધું બરાબર કરી દે, એવું તો ના કહેવાય, કારણ કે જે ગરમી સહન કરી હોય એ તો જે સહન કરતા હોય એને જ ખબર હોય। બાકી આવા જો સરસ મજાના ગીત હોય અને સાથે મોસમ પણ મસ્ત મજાનો હોય તો પછી કહેવું જ શું। અને આ ગીત આપે માણ્યું ચીડિયા ફિલ્મથી, વોઇસ હતો દિવ્યા કુમારનો, મ્યુઝિક શૈલેન્દ્રનું અને લિરિક્સ જીતેન્દ્ર જોશીના।

0: દેવ નેગી અને નેહા કક્કરના સ્વરમાં આપે માણ્યું જુડવા ટુ ફિલ્મનું આ ગીત. મ્યુઝિક હતું સંદીપનું અને લિરિક્સ દેવ કોહલીના.
1: સુરત એફએમ પર તો ગુઝરા હુઆ જમાના આતા હે બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર. સોમવાર થી શુક્રવાર સાંજે 6 કલાકે
2: ઓન સુરત એફએમ 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
3: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે, સો ઇઝી.
5: ફસાણો, અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
1: Fantastic fun for family.
7: 101.1 MHz Surat FM.
0: મિત્રો, આપણા આખા દિવસનું શિડ્યુલ કોના પ્રમાણે ચાલે છે? આવો સવાલ જો પૂછવામાં આવે તો જવાબ બધાના લગભગ અલગ અલગ હોય. જેવા કે કોઈ કહે કે બાળકોના પ્રમાણે, કોઈ કહે કે એમની સ્કૂલ કોલેજ વગેરે એડજસ્ટ કરીને, વળી કોઈનું ઓફિસના કામ પ્રમાણે, તો કોઈનું ઘરના વડીલો પ્રમાણે. આ બધા જવાબ તો સાચા, પણ આ બધામાં જો મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો એ છે સમય. કારણ કે આપણે સમયનું જ

શિડ્યુલ બનાવતા હોઈએ છીએ અને આપણા બધાનું ટાઈમ ટેબલ આ સમય જ જાણે કે તૈયાર કરે છે, અથવા તો એવું પણ કહી શકાય કે આપણે બધા જ આ સમયનું ટાઈમ ટેબલ, કારણ કે એટલે જ તો એને ટાઈમ ટેબલ કહેવામાં આવે છે. અને આ સમય બતાવતું મહત્વનું પણ એકમાત્ર યંત્ર એટલે કે ઘડિયાળ. હવે જો વિચારો કે આ ઘડિયાળ જ ના હોય, એક કલ્પના કરીએ તો કેવું અજુગતું લાગે. પહેલાંના લોકો કદાચ આ સૂર્યની જગ્યા પ્રમાણે, એના સ્થાન પ્રમાણે સમય જોઈને કહી દેતા હતા, જે ઘણા આજે પણ કરે છે. પણ આપણા બધા માટે જો મહત્વનું હોય તો એક ઘડિયાળ છે. હવે એના આધારે આપણે આપણા જીવનની બધી જ ઘટનાઓ કે કાર્યો નક્કી કરીએ છીએ અને યાદ પણ રહે છે. આ વાત એટલે યાદ આવી કારણ કે આજે નેશનલ વોચ ડે છે, કે જેની શરૂઆત 2017થી થઈ અને જે આજે પણ ઉજવાય છે. હવે એ ઘડિયાળ હાથની હોય, એ દિવાલની હોય, કે પછી મોબાઈલ, લેપટોપ કે ગમે તે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં બતાવતા સમય હોય, પણ મહત્ત્વની વાત આજના વોચની છે, એટલે આજે છે નેશનલ વોચ ડે.

0: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: Fantastic fun for family.
3: 101.1 MHz Surat FM.
4: ફ્રેન્ડ્સ, આપણે ફ્રી થઈએ એટલે જો સૌથી સારો અને સરળ સમય પસાર કરવાનો કોઈ ઉપાય હોય તો એ છે વાંચન. સારું વાંચન માણસને હંમેશા ક્યાંક ને ક્યાંક મદદરૂપ બને જ છે. એક એવી એક્ટિવિટી છે જે નાનાથી લઈને વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિ કરી શકે છે અને લગભગ કરતા જ હોય છે. જેમ કે બાળકો બાળ વાર્તા વાંચે, એડલ્ટ્સ નોવેલ અને મોટિવેશનલ સ્ટોરી વાંચે, તો વળી આ દરરોજના જીવનમાં જેનાથી આપણી સવાર પડે છે એવું આ છાપું એ પણ તો વાંચનમાં જ આવે ને. આ આપણા વડીલો જે વાંચે એ ધાર્મિક પુસ્તકો, એટલે પુસ્તકો કે પદાર્થ ભલે બદલાયા કરે પણ જીવનમાં વાંચન તો રહે જ છે. પછી એ શાળાનું હોય, ધંધાનું હોય, ધાર્મિક હોય કે પછી ગમે તે. હવે તમને થશે કે દર વખતની જેમ આ ગીતોની વચ્ચે આજે ફરી આ વાંચનની વાત, રીડિંગની વાત કેમ આવી, તો એની વાત કરીએ. પણ તે પહેલાં સાંભળીએ આ ગીત.

હંગામા ટુ ફિલ્મના ગીતને આપે માણ્યું મિકા સિંઘ અને અનમોલ મલિકના સ્વરમાં, મ્યુઝિક અનુ મલિકનું અને લિરિક્સ સમીર અંજાનના.

0: આપે માણ્યું બ્લેકમેલ ફિલ્મનું ગીત, જેમાં પોતાની જ ગીત રચનાને સ્વર અને સંગીત આપ્યું હતું ગુરુ રંધાવાએ.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM.
0: ફરીથી સ્વાગત છે આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝલરમાં. આજે 19 જૂન અને આજના દિવસને રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1996માં કેરળ સરકાર અને પી એન પણિક્કર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સારા વાંચનની ટેવ કેળવાય અને જ્ઞાનનો વ્યાપ વધે તે માટે જાગૃતિ લાવવાનો છે. અને જેના ભાગરૂપે આ 19 જૂનથી ઘણી જગ્યાએ વાંચન સપ્તાહ તરીકે પણ ઉજવાય છે. વળી શાળા કોલેજોમાં પણ વિવિધ સ્થળોએ પ્રદર્શનો પણ થાય છે, અને જેમાં વિવિધ પુસ્તકોના મહાસંગ્રહ હોય છે, જે વાંચન પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે.

0: સત્યમેવ જયતે ટુ આ ફિલ્મના ગીતને આપે માણ્યું ઝારા અને દેવ નેગીના સ્વરમાં. મ્યુઝિક એન્ડ લિરિક્સ ગીવન બાય તનિષ્ક બાગચી.
1: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से.
2: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને

આ આપણી પરંપરા, આપણા પોશાક વગેરેને ભૂલતા નથી. દરેક સંસ્કૃતિની, દરેક જગ્યાની અલગ પરંપરા, અલગ પોશાક હોય છે, દરેકની ભાષા અલગ હોય છે. ઘણીવાર એવું બને કે એક જ તહેવારને અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ રીતે મનાવાય છે. જેમ કે નવરાત્રિમાં આપણે માના નવ સ્વરૂપની આરાધના કરી ગરબે ઘૂમીએ તો ક્યાંક દુર્ગા પૂજાનું મહત્ત્વ છે. આપણે નવું વર્ષ દિવાળીમાં ઉજવીએ છીએ. પારસીઓ પતેતી અને મહારાષ્ટ્રમાં મરાઠી લોકો ગુડી પડવાના દિવસે. આમ સંસ્કૃતિ, પહેરવેશ, ભાષા, પરંપરા બધું અલગ છે, છતાં બધા એક સાથે રહે છે અને સાથે ઉજવે પણ છે. હવે આ વાત કેમ કરી તેની વાત આ ગીત બાદ.

સચિન જીગર, આદિત્ય અને અમિતાભ ભટ્ટાચાર્યના વોઇસમાં આપે માણ્યું પરમ સુંદરી ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું સચિન જીગરનું અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: Fantastic fun for family.
3: 101.1 MHz Surat FM.
4: મિત્રો, ગીત પહેલા વાત કરતા હતા આપણે સંસ્કૃતિ અને પરંપરાની. તો આજે છે 19 જૂન અને આજે વર્લ્ડ એથેનિક ડે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સંસ્કૃતિઓ, સભ્યતાઓ અને પારંપરિક રીત રિવાજોની ઉજવણી કરવાનો, તેમજ લોકોને પોતાની સાંસ્કૃતિક વારસા સાથે જોડી રાખવાનો છે. આ દિવસની શરૂઆત મુંબઈ સ્થિત એક એથેનિક માર્કેટ દ્વારા કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં આ દિવસ લોકોને પોતાની મૂળ સંસ્કૃતિ, માનવશાસ્ત્ર અને કલાને યાદ આપવામાં અને તેનું જતન કરવામાં મદદરૂપ બને છે. તે વિશ્વભરની વિવિધતામાં એકતાનું સન્માન કરે છે અને પેઢી દર પેઢી ચાલી આવતી સદીઓ જૂની પરંપરાઓ તથા હસ્તકલાઓને પ્રોત્સાહન આપે છે. આજના દિવસે ઘણી જગ્યાએ પોતાના પરંપરાગત પોશાક પહેરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

0: ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
3: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: દેશ કી સુરીલી ધડકન, સ્વાગત હૈ આપ સભી કા એક બાર ફિર સે યાદો કી મહેફિલ મેં. આજ હમને સજાઈ હૈ યાદો કી મહેફિલ મહેન્દ્ર કપૂર કી આવાઝ કે સાથ. તો આઈએ સુનતે હૈ કિસ્મત ફિલ્મ કા યહ ગીત, એસ એચ બિહારી કે બોલ, ઓપી નૈયર કે સંગીત સે સજા હુઆ.

0: કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
5: સુબહ જલાઓ શામ જલાઓ
6: દેવ દર્શન થુ.
7: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: આવાજ કો હમ સુન રહે થે નિકાહ ફિલ્મ કે ઇસ ગીત મેં.
9: एक बेटी की यादों में उसके पिता
10: 77-78 में मेरे पिताजी सदाशिव अमरापुरकर, एक ही बार उन्होंने पूरी लाइफ में जॉब करी है. उन्होंने आकाशवाणी परभणी में वो एज एन अनाउंसर उन्होंने ज्वाइन किया था और वहाँ पर वो लगभग 2 महीने टिके.
9: सदाशिव अमरापुरकर यानी अर्ध सत्य के रामा शेट्टी.
10: मुझे याद है कि जब रामा शेट्टी के रोल के लिए गोविंद जी ने उन्हें कास्ट किया था, तब पापा ने पूछा था कि मुझे इस रोल के लिए क्यों कास्ट किया है. गोविंद जी ने उन्हें कहा था कि तुम्हारी आंखें बहुत अपॉर्चुनिस्टिक है.
9: उजाले उनकी यादों के इस कार्यक्रम में जाने माने अभिनेता सदाशिव अमरापुरकर की बेटी रीमा अमरापुरकर की यादों के उजाले.
10: हम लोग बंबई आए और जैसे ही टैक्सी वालों ने पापा को देखा, रामा शेट्टी रामा शेट्टी रामा शेट्टी, और इतनी हड़बड़ी और झुंड वहां पर आ गई कि हमें पता ही नहीं चला कि क्या हो रहा है.
9: 21 जून से 12 जुलाई हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर.
8: आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम है यादों की महफिल.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है खांड पड़ी जाए तो क्यों लागे।
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे भीनो कचरो सूको कचरो सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई अने इटले ज आ चार रंग याद राख जे। लीलो डब्बो भीना कचरा माटे वादड़ी सूका कचरा माटे लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा घरे ज कचरा नो वर्गीकरण करो चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत जिसके प्रायोजक है वेको वज्रदंती भारत का गम एक्सपर्ट।
5: सही बात है और इसके साथ ही हमारे श्रोता लिखते हैं कि साहिर की एक लाइन उन्हें पसंद है जो बात तुझ में है तेरी तस्वीर में नहीं। जी कल और आएंगी नगमाए खिलती कलियां चुनने वाले मुझसे बेहतर कहने वाले तुमसे बेहतर सुनने वाले ये लाइन हमारे श्रोताओं को पसंद है। हमारे श्रोता लिखते हैं कि मैंने कक्षा 9वीं में देखा था इस फिल्म को और नौजवान दिल उस समय शायरी सुनकर धड़क गया था। सही बात है होता है ऐसा। और हमारे श्रोता लिखते हैं कभी खुद पे कभी हालात पे रोना आया बात निकली तो हर बात पे रोना आया। ऐसे करके हमारे श्रोताओं ने बहुत सारी अपनी पसंद के शेर हम तक पहुंचाए हैं। जो
6: आकाशवाणी समाचार हेमांगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज प्रधानमंत्री विकास भारती रोजगार योजना हेठ 2400 करोड़ रूपया प्रोत्साहनों वितरण करते। संयुक्त राष्ट्र में भारत कहूं जम्मू काश्मीर भारत अभिन्न अविभाज्य अंग है हमेशा रहते। भारत एलएनजी टैंकर दिशा हॉर्मुज सामुद्र धुनी पसार कर गुजरात दहेज बंदरे पहुंचू। राष्ट्रीय परीक्षा संस्थाए रविवार योजना नीट यूजी पुनः परीक्षा में बेसनारा उम्मीदवारों सत्तावार व्हाट्सअप चेनल शुरू कर। फीफा विश्वकप मेक्सिको दक्षिण कोरिया ने हरावी नॉकआउट राउंड में पहुंचू। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज नवी दिल्ली में पीएम विकास भारत रोजगार योजना हेठ 2400 करोड़ रूपया प्रोत्साहनों वितरण करते। उल्लेखनीय है कि आ योजना देशभर में 15 लाख नौकरीओं सर्जन थयु। श्रम और रोजगार मंत्री डॉ मनसुख मांडविया जणाव्यु कि ऑगस्ट 2025 में शुरू थे आ योजना हेठ औपचारिक कार्यबल में 63 लाख थी वधु कामदारों उमेराया है जेमा लगभग 30% महिलाओ छे। राष्ट्रपति द्रौपदी मुर्मू आज मध्यप्रदेश ओंकारेश्वर में आंतरराष्ट्रीय सिकलसेल दिवस निमित्ते योजना कार्यक्रम में उपस्थित रहा था। सभा ने संबोधता राष्ट्रपति द्रौपदी मुर्मूए राष्ट्रीय सिकलसेल एनेमिया नाबूदी मिशन हेठ राज्य सरकार की सिद्धियों की प्रशंसा कर 2047 पहला सिकलसेल रोग नाबूद थशे तेवो विश्वास व्यक्त कर।
7: राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ। वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है। 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है।
6: कार्यक्रम दरमियान राष्ट्रपति मुर्मूए राष्ट्रीय सिकल सेल एनेमिया नाबूदी मिशन 2047 हेठ आयोजित एक विशेष प्रदर्शन की मुलाकात लीधी। तेमनी मुलाकात आगामी तबक्का में राष्ट्रपति ओडिशाना रेरंगपुर जशे ज्यां तेओ अनेक विकास प्रोजेक्ट उद्घाटन करशे। उपराष्ट्रपति सीपी राधाकृष्णन आज 3 दिवस लद्दाख की मुलाकाते है। मुलाकात दरमियान उपराष्ट्रपति आती काले लुकुंग गाम की मुलाकात लेशे ज्यां तेओ स्थानिक स्वसहाय जूथों साथे बातचीत करशे। तेओ वाइब्रंट विलेज कार्यक्रम हेठ सरहदी विस्तार में चाली रहेला विकास प्रोजेक्ट की समीक्षा करशे। बाद में युद्ध स्मारक पर श्रद्धांजलि आपशे। श्री राधाकृष्णन 21 जूने लेह में आंतरराष्ट्रीय योग दिवस उजवणी में भाग लेशे। युवानों सशस्त्र दलों कर्मचारी और विविध संगठनों सभ्यों योग द्वारा सर्वांगी स्वास्थ्य और सुखा कारीना संदेश ने प्रोत्साहन आपवा माटेना योग दिवस कार्यक्रम में भाग लेशे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રી ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે નકારી કાઢ્યા અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંઘે યુએન માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન પર ઘરેલુ પડકારોથી ધ્યાન હટાવવા અને આતંકવાદને સતત સમર્થન આપવા માટે પ્રચારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યું કે પાકિસ્તાન પીઓકેમાં થઈ રહેલી ઘટનાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તાજેતરમાં વિરોધ અને અશાંતિ વધી છે. ભારતે આ પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા સિંધુ જળસંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ફગાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર કાંડી પ્રોજેક્ટ, ઉઝ બહુહેતુ પ્રોજેક્ટ અને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શાહપુર કાંડી પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષા પૂર્ણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના દહેજ બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઇરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. આ જહાજ તેકતારના રાસ લાફાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં એલએનજી ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતના ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
8: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
6: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ રવિવારે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સએપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91-78-97-02-87 દ્વારા મોકલવામાં આવશે. એજન્સીએ ઉમેદવારોને NTA તરફથી આવતા કોઈપણ સંદેશાઓ પર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃ પરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે તેમને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 3 મેની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશ કાર્ડ પુનઃ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં, કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા.

0: છે। દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો। અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય। કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામની બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટાપાયે લીક થયેલી સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે। ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું અને આ સાથે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના એક દિવસના પ્રવાસે છે। શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે। તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે। શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે। ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું। રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે ટોપ 5 દેશો મે આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा करेंगे.
0: શ્રી યાદવે આજે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત શાસન મોડલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે સરકારે નિર્ણાયક સંસાધનો આર્થિક રીતે નબળા લોકો સુધી સીધા પહોંચાડવાનું વિશાળ કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે સરકારની સિદ્ધિઓએ વર્ષ 2000

0: 1947 સુધીમાં વિકસિત ભારત તરફ ની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. સેવા પખવાડિયા અંતર્ગત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમણે એનએસએસ અને માય ભારતના સ્વયંસેવકો સાથે સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
1: जो भी 12 साल में हमारे देश को आगे बढ़ाने के लिए जो जो पॉलिसी की गई है, जो योजनाएं की है, उसके बारे में हम लोगों के बीच में जाके इसके बारे में बातचीत करें. इसीलिए आज मुझे सूरत पार्टी की तरफ से दिया गया. यहाँ पे प्रेस कॉन्फ्रेंस भी होगी और उसके साथ ही अलग अलग प्रोग्राम भी हमने यहाँ पे कंडक्ट किए. जैसा आपने देखा कि यूनिवर्सिटी में यहाँ प्लांटेशन का हमने प्रोग्राम किया, स्वच्छता अभियान का काम किया.
0: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં સવારે 5 વાગ્યાની આસપાસ વરસાદના કારણે પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થતાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી 3 લોકોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પ્રાંત અધિકારી જેડી પટેલે વધુ માહિતી આપી.
2: ये रूट का होलिस्टिक इंस्पेक्शन करने के लिए डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक टीम बनाई है. टीम में रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फॉरेस्ट डिपार्टमेंट और रोड एंड बिल्डिंग डिपार्टमेंट्स के अधिकारी मौजूद रहेंगे. वो पूरे रूट का इंस्पेक्शन करके कोई क्रिटिकल पॉइंट्स है तो उसे आइडेंटिफाई करके करेक्टिव स्टेप लेके उसके बाद यात्रा जैसे थी वैसे शुरू करेंगे. तब तक के लिए यात्रा 2 घंटे के लिए फिलहाल स्टॉप की गई है.
0: અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે. 15 જૂને આ જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલાના દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા છે. સત્તાવાર યાદી મુજબ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી ગઈકાલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક રાત્રે 2 વાગે પૂર્ણ થઈ હતી. તેમાં તમામ હકીકત પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. તે મુજબ 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: Fantastic fun for family.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
7: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
6: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
8: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
9: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
8: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
6: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
8: એટલે?
6: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
8: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
10: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
11: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
12: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
11: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
12: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
11: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
6: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
7: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
6: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
8: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
9: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
8: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
6: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
8: એટલે?
6: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
8: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
10: આઈએ સુને કાર્યક્રમ સદા બહાર નગમે.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત FM.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ,

0: એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
4: હા, સુરત FM.
3: કોણ બોલો?
4: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
3: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
4: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
3: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
5: સુરત FM.
3: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.
5: સુરત FM.
6: આઈએ સુને કાર્યક્રમ ગીતો ભરી કહાની.
7: પર ઉનકે વેગ સે હિલતા હુઆ શરીર અસલિયત કી ચુગલી દે રહા થા. અનુભા સે રહા નહીં ગયા ઓર ઉસને માં કે કંધો પર હાથ રખ દિયા. માં ક્યા હુઆ, આપ ઇસ તરહ ક્યું રો રહી હૈ? વિભા ખુદ કો સમેટતે હુએ ઉઠને કા પ્રયાસ કરતે કરતે જૈસે ટૂટે હુએ બાંધ સી બિખર ગઈ. ક્યા કરું બિટ્ટો, મેં ક્યા કરું? લાખ કોશિશો કે બાદ ભી મેં ઉસ લમ્હે સે નિકલ હી નહીં પા રહી હું. અનુભા એકદમ ચોંક ગઈ ઓર કુછ ભી નહીં સમજ પાને કી સ્તબ્ધ મન સ્થિતિ મેં ઉનકા હાથ થામે બેઠી, બસ સાંત્વના દેતી પીઠ હી સહેલાતી ચલી ગઈ. મરુથલ કી વીરાની સમેટે સખારાપન ઉન દોનો માં બેટી કી આંખો સે બહેતા હુઆ ના જાને કહાં જઝ્બ હોતા ચલા ગયા. બહત પ્રયાસ કે બાદ ભી અનુભા કુછ સમજ હી નહીં પા રહી થી કી ઉસકે ઇન કુછ મહિનો કે હી હોસ્ટેલ પ્રવાસ મેં એસા ક્યા ઘટ ગયા જિસને ઉસકી ઇતની દૃઢ મના માં કો ઇતની બુરી તરહ તોડ દિયા હૈ કે વહ ટૂટે હુએ કાંચ કી કિરચો જૈસી બિખર ગઈ હૈ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિએ વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
7: સુબહ જલાઓ શામ જલાઓ
8: દેવ દર્શન થુ.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
9: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: मित्रों, વરસાદમાં ભીંજાવું કોને ના ગમે, અને મોસમનો પહેલો વરસાદ આવતાં જ આ ધરતી અને સૃષ્ટિ જ નહીં પણ આપણું મન પણ ઝૂમી ઉઠે છે, કેમ ખરું ને? પણ હવે પછીનું આ ગીત સાંભળીને વરસાદ હોય કે ન હોય પણ તમારું મન ચોક્કસ ઝૂમી ઉઠશે, અને આ ગીત છે દિલ દિયા દર્દ લિયા ફિલ્મનું, જેમાં સ્વર આપ્યો છે આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ, ગીત લખ્યું છે શકીલ બદાયુનીએ અને સંગીતબદ્ધ કર્યું છે નૌશાદે।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

અને મિત્રો, હવે ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને જાણી લઈએ ઝરોખામાં અમારા આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની રૂપરેખા.

0: प्राण भाग एक, मूल बंगला नाटक आलोक भट्टाचार्य का और हिंदी अनुवाद दीप नारायण मिठोलिया का। इसके निर्देशक होंगे सुदर्शन कुमार। कल दोपहर बाद 4 बजे पिटारा के अंतर्गत बॉम्बे टॉकीज कार्यक्रम होगा। इसमें कोरियोग्राफर टेरेंस लुइस से अमरकांत दुबे की बातचीत का भाग 3 प्रसारित होगा। छायागीत का पुनः प्रसारण संध्या 5 बजे और 5:30 पर आप सुनेंगे तराने नए पुराने। कल संध्या 6:35 पर संध्या रंजन, 6:45 पर संगीत सरिता और विशेष जयमाला कार्यक्रम होगा कल संध्या 7 बजे। ये कार्यक्रम अभिनेता अमरीश पुरी प्रस्तुत करेंगे। कल संध्या 7:45 पर इंद्रधनुष के अंतर्गत आप सुनेंगे जिज्ञासा। रात्रि 8 बजे हवा महल में कल सुनिएगा सुनो कहानी में स्वामिनी भाग 3। मुंशी प्रेमचंद की कहानी है ये स्वामिनी, वाचन स्वर ममता सिंह का और प्रस्तुतकर्ता है हर्षवर्धन गवई। चित्रलोक कल रात्रि 8:15 पर और कल रात्रि 9 बजे आपके लिए। कल रात्रि 10 बजे छाया गीत का प्रसारण होगा, आलेख और स्वर आरती श्रीवास्तव का, प्रस्तुतकर्ता राघवेंद्र नेगी। जरोखा में अभी आप सुन रहे थे हमारे आज और कल प्रसारित होने वाले कार्यक्रमों का विवरण और अब प्रस्तुत
1: Fantastic fun for family.
2: 101.1 MHz
3: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને આજે આપણે ગુજરાહુઆ જમાનામાં માની રહ્યા છીએ સાવન ગીતોની રંગત, જેમાં વરસાદ ગેરહાજર છે. મિત્રો, આ વર્ષારાણી એટલે કવિઓ અને પ્રેમીઓની ગમતી ઋતુ. પણ જરા કલ્પના કરો કે આ વરસાદી મોસમમાં નાયિકા પોતાના મોટા સંયુક્ત પરિવાર વચ્ચે બેસીને પોતાના આશિક નાયકને તડપાવતા કહે કે આ વખતે સાવનમાં કદાચ મળવાનું નહીં બને, અને ઘટા તો વરસશે પણ આપણી નજર તરસશે, અને આપણે એક જ ઘરના આંગણામાં હોવા છતાં મળી નહીં શકીએ. તો તમે સમજી જ ગયા હશો મિત્રો કે હવે આપણે કઈ ફિલ્મનું ગીત માણવાના છીએ. માણીએ ચૂપકે ચૂપકે ફિલ્મનું આ સરસ મજાનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, જેને લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતબદ્ધ કર્યું છે SD બર્મને.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: અહીં છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત

0: શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
2: સુબહ જલાઓ શામ જલાઓ
3: જી દર્શન થુ.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: મિત્રો, ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે આપણું મન વ્યથિત થઈ ઉઠે અને ત્યારે આપણી આંખોમાંથી જ શ્રાવણ ભાદરવો વરસવાનું શરૂ થઈ જાય અને આપણા અસ્તિત્વનું અણુએ અણુ આ દાહથી ચિતકારીને ગાઈ ઉઠે કે મેરે નૈના સાવન ભાદો ફિર ભી મેરા મન પ્યાસા. માણીએ મહેબૂબા ફિલ્મનું આ સરસ મજાનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીત રચના આનંદ બક્ષીની અને સંગીત આર ડી બર્મનનું.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
6: મિત્રો, આ વર્ષા ઋતુની મોસમ કેટકેટલી વિવિધતાઓથી ભરેલી છે. એ કવિઓને આકર્ષે, પ્રેમીઓને તડપાવે, આ ધરતી અને સૃષ્ટિને તૃપ્ત કરે અને વળી પરદેશીઓને ઘરે પાછા આવવાનું ઇજન પણ આપે. હવે પછીના ગીતમાં મહમ્મદ અઝીઝના સ્વરમાં સાંભળીએ આવું જ એક ઇજન નિગાહે ફિલ્મમાં, જેને લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

મિત્રો, ગુજરા હોવા જમાનાની સુરીલી સફર આજે બસ અહીં સુધી જ. આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે થોડી જ વારમાં માણી શકશો કાર્યક્રમ જય માલા. સો સ્ટે ટ્યુન્ડ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: અહીં છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: ઓલા ચીમનની વાત સાંભળીને
5: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
4: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું. સ્વિટ્ઝર્લેન્ડમાં મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કર્યું. આ પ્રોત્સાહનથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નિર્માણ થયું છે. આ તકે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારતના યુવાનો વૈશ્વિક વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવવામાં મોખરે રહેશે.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મે હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. યે રોજગાર યોજના સામાન્ય તોર પર સોચે જાને વાલી રોજગાર યોજના સે બહોત આગે બઢકર પહેલી નોકરી પાને વાલી યુવા કે સપનો કો શક્તિ દેને વાલી યોજના હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના પહેલીવાર કામ કરતા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનોને અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનાવવા વિશે છે. તેમણે ઉમેર્યું કે લગભગ 20 લાખ યુવાનોએ તેમની નવી નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે અને તેમાંથી 10 લાખ લોકોને યોજનાના લાભાર્થી તરીકે પ્રોત્સાહન મળ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 2,000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંક પહેલા સિકલસેલ રોગને નાબૂદ કરી દેશે. તેમણે આ આનુવંશિક રક્ત વિકૃતિ વિશે જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધતા હતા. તેમણે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો અને અધિકારીઓને પણ અપીલ કરી અને તેમણે આ રોગને હળવાશથી ન લે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં ફેલાય છે તેમ કહ્યું. તેમણે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સિકલસેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય મિશન 2047 હેઠળ સ્થાપિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમાં સિકલસેલ રોગના નિવારણ, નિદાન અને સારવાર સંબંધિત વિવિધ પહેલો દર્શાવવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું છે. એસટીપીઆઈ પટના ખાતે શ્રી વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ પર ચર્ચાઓ યોજાઈ હતી.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एसटीपीआई को Tier 2, Tier 3 सिटीज में ले जाने का निर्णय लिया था कुछ वर्षों पहले. तो आज यहां पर पटना में साथ ही भागलपुर और दरभंगा में भी एसटीपीआई जो खुले हैं उनके माध्यम से स्टार्टअप्स को कैसे सहयोग मिले, माननीय मुख्यमंत्री जी के नेतृत्व में आज हम सब साथ बैठे, चर्चा हुई, बहुत अच्छे सुझाव आए. तो आने वाले समय में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग, आईटी इंडस्ट्री, स्टार्टअप्स का इकोसिस्टम, एआई के माध्यम से सर्विसेज बनाना, इन સબકે લિયે બડી ઓપોર્ચ્યુનિટીઝ બિહાર મે ક્રિએટ હોગી.
0: આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમરાટ ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે. નવી દિલ્હીમાં

0: આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
1: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वह कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए. वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमने क्राइम कंट्रोल करना है. क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
1: મારા લક્ષ્ય બહુ સ્પષ્ટ હૈ, અપરાધ
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસ દ્વારા ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ સાધનોમાં જ નહીં પરંતુ રેલવે, ઇસરો અને DRDO જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનરીમાં પણ થશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વીસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઈરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઈરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16, 21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઈશિકા જયસ્વાલને 22-20, 21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા STPIને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: आइए सुने कार्यक्रम हवा महल. आज के हवा महल कार्यक्रम में लीजिए सुनिए झलकी पुरातत्व के तत्व. लेखिका है नाज़नीन और निर्देशन है चंद्र प्रभा भटनागर का.
4: क्या है आप मेरी दुकान लग गई?
5: हाँ दुकान तो लगा दी मैंने। तू चाय लाया?
4: हाँ उस्ताद।
5: अरे तो देना,
4: बड़ी गर्म है। बड़ी फर्स्ट क्लास चाय बनवा कर लाया हूँ।
6: ये क्या हो रहा है? ये क्या हो रहा है? क्या सवाल?
5: अरे मुंशी जी आइए आइए।
6: क्या? अबे ये क्या है साहब?
4: कुछ कुछ नहीं, कुछ नहीं, बस ऐसे
6: ही ऐसे ही। अबे आधा फुटपाथ घेर रखा है और कहता कुछ नहीं। अब ये कैसा खटरा फैला रखा? ये क्या?
4: दरअसल हम लोग पुराना माल बेच रहे हैं
6: जी। पुराना माल, समझा बेटे?
5: बात ये है कि ये तो बात को हमेशा घुमा फिरा कर बोलता है। वैसे हम लोग डेकोरेशन पीसेस बेच रहे हैं
6: जी। डेकोरेशन? अबे ये क्या होता है?
4: डेकोरेशन पीसेस यानी सजावट के टुकड़े।
7: अबे तुम कुछ देर अपनी चोंच बंद रखो।
5: ठीक है मुंशी जी। ये चीजें ड्राइंग रूम वगैरह में सजाने के काम आती
6: हैं। अच्छा तो बेटा तू क्या मुझे नया समझता है?
5: अजी नहीं।
6: अबे 24 साल से पुलिस की नौकरी कर रहा हूँ, 24 साल से। अरे लोग भूतान सीन सीनरी कैलेंडर घर में सजाते या ये कबाड़ है?
5: कबाड़? क्या कह रहे हो मुंशी जी? अरे भाई ये पुराने जमाने की अनमोल चीजें हैं।
6: चल चल अच्छा अनमोल ही सही है, मगर कौन रखेगा अपने वो क्या कहते हैं ड्राइंग रूम में?
5: आप लीजिए। अरे अमीर लोग और कौन है? अरे दूसरों पर रब मारने के लिए ये लोग इन्हें अपने घर में रखते हैं भाई,
4: ताकि सोसाइटी की नाक ऊंची रहे।
5: आप इस घड़े को देखिए, देख रहे हैं ना?
6: पुराना है
5: जी। हाँ देखने में मामूली है, मगर हजारों साल पुराना है।
6: क्या का हजारों साल?
5: जी हाँ, मोहन जोदड़ो और हड़प्पा की खुदाई से निकला था।
6: ये क्या?
4: और इस संदूक को पहचानते हैं?
6: कौन था?
4: इससे वास्को डी गामा पुर्तगाल से अपने साथ लाया था।
6: अच्छा अच्छा सुन
5: जी,
6: बहुत बुकराजी छाड़ चुके हैं, आप सीधे हो जाओ, सीधे हो जाओ,
5: सीधे
6: ठीक कर दूंगा।
5: हाँ
6: ये डंडा देखा है? अबे ये डंडा देखा है? ये चंगेज खां का है, चंगेज खां का, जिससे उसने बड़े बड़ों को सीधा कर दिया है। लेकिन अब मैं तुम दोनों को सीधा कर दूंगा। हाँ बता देता हूँ
5: मुंशी जी।
6: हाँ
5: ये वाकई चंगेज खां का डंडा है।
4: ऐसा कीजिए मुंशी जी,
6: क्या
4: ये डंडा हम लोगों को दे दीजिए?
6: क्या
5: जी? हाँ हम इसे अच्छे दामों में बेच देंगे।
6: मैं कहता हूँ
5: जी,
6: उठाओ ये, उठाओ उबक तुबक, उठाओ यहाँ से। अबे सरकार ने फुटपाथ लोगों को चलने के लिए बनाया है, न कि एक कबाड़ फैलाने के लिए। अबे बढ़ाओ दुकान, मैं कहता हूँ बढ़ाओ। चलो कम हो यहाँ, कम हो जाओ, कम हो जाओ।
4: मैं कहता हूँ देखिए, ये नहीं हमको, हम कोई गैर कानूनी काम नहीं कर रहे।
6: अबे खाल में रहे, खाल में बहुत चबड़ चबड़ न कर। नेतागिरी छाड़ी ना तो एक ही ढंडे में भेजा खोपड़ी से निकाल कर वो पार्क में वहां भेज दूंगा, समझे?
5: जाने दीजिए दारोगा जी, बच्चा है अभी।
6: वाह बेटा, मक्खन लगा रहा है, दारोगा कहकर मेरा ओहदा बढ़ा रहा। अबे तू क्या समझता है? अबे क्या समझता है? तेरे इतना कहने में मैं पसी जाऊंगा।
5: अरे दारोगा, दारोगा क्या, आप तो हमारे लिए थानेदार से भी बढ़कर हैं, क्यों चले?
4: बिल्कुल बिल्कुल, आप तो हमारी सरकार हैं, माई बाप
6: हैं। बात बात बात बकवास बंद, ज्यादा जवानी मक्खन बाजी नहीं चाहिए। कुछ वो
8: ठीक है ठीक है ठीक है। सुनो चेले को समझा देना।
5: हाँ बिल्कुल,
8: मुझसे एकदम से जरा बात किया करें।
5: जी हाँ बिल्कुल, और क्या? अरे मैं कहता हूँ तू आदमी है या शामियाने का बाप है? अबे क्या जरूरत थी उसे आईटी की?
4: क्या बताए क्या बताए, उसमें उसने कानून बघारा तो मुझे गुस्सा आ गया।
5: अबे वो पुलिस वाला है, वो तो कानून की बात करेगा ही।
4: भूल हो गई, अब से ऐसी पंगे बाजी से दूर।
5: शाबाश, तरक्की करोगे आगे चलकर बेटा, अगर मेरी बात मानोगे।
4: ये समस्या तो हल हो गई,
5: हो गई।
4: अब समस्या है ग्राहकों की भीड़ जुटाने की।
5: अरे चेले वो भी हल हो जाएगी, बस थोड़ी बतौलेबाजी करनी पड़ेगी।
4: बतौलेबाजी?
5: अबे हाँ, भीड़ इकट्ठा करने के लिए पहले कुछ अलूल जलूल किस्से कहानियां सुनाना पड़ता है ना, क्या समझे?
4: समझ गया समझ गया। और

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
5: ये आवाज़ें अलका याग्निक और उदित नारायण की. फिल्म का नाम है तेरे नाम. गीतकार समीर हैं, संगीतकार हिमेश रेशमिया.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર.

0: કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. વિકસિત ભારતનો રસ્તો યુવાનોના સ્વપ્ન, તેમના કૌશલ્ય અને તેમના સામર્થ્યથી પસાર થઈને જાય છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ આજે ભારતની યુવા શક્તિની ચર્ચા કરી રહ્યું છે. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે આ યોજનાને યુવા અને ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવનારી યોજના ગણાવી.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મે હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મે બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. યે યુવા ઓર ઉદ્યોગો કે બીચ એક મજબૂત સેતુ બનાને વાલી યોજના હૈ.
0: આ યોજનાથી રાજ્ય સહિત દેશભરમાં 15 લાખ રોજગારની તકનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ઓગસ્ટ 2025થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી 63 લાખથી વધુ કર્મચારીઓના ઔપચારિક કાર્યબળમાં સામેલ કરાયા છે, તેમાં અંદાજે 30% મહિલાઓ છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે.
2: 12 વર્ષ પ્રધાનમંત્રી કે રૂપ મેં એક લંબે દેશ કે સબસે લંબે કાર્યકાલ કે પ્રધાનમંત્રી કે રૂપ મેં જો સેવા કરી હૈ ઉસમેં રાષ્ટ્ર પ્રથમ કે ભાવ કો આગે બઢાના, મહિલા સશક્તિકરણ કે સંકલ્પો કો મજબૂત કરના, ગ્રામીણ વિકાસ કો બલ દેના ઓર રોજગાર કા સર્જન કરના, ઇસ પર ઉન્હોને પૂરે દેશ કો માર્ગદર્શન કિયા. એક વિકસિત ભારત બનાને કે ઉસકે સંકલ્પ મેં આજ ભારત દુનિયા કી સબસે બડી અર્થવ્યવસ્થાઓ મેં આગે બઢ રહા.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું, ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ શ્રી યાદવે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળાઓ માટે સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી અને આ કેન્દ્રને શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશ માટે રોલ મોડેલ ગણાવ્યું. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલે દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા. તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો એન્ટી રેગિંગ કમિટી, કોલેજ તંત્ર કે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા અપીલ કરી છે.
3: રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થઈ જતા, એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જનજાતીય કલ્યાણ યોજના ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ પટ્ટાના વિકાસમાં અમૂલ પરિવર્તન લાવશે. નવસારી જિલ્લાની 2 દિવસની મુલાકાતે ગયેલા શ્રી પટેલે ખેરગામના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં રાત્રિસભાને સંબોધતા વાત કહી. દરમિયાન તેમણે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા, વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. કતારથી ભારત લવાયેલું આ જહાજ 15 જૂને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની હેઠળ કન્સર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. આ એલએનજી કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ભારત ગેસ એજન્સીમાં એલપીજી બાટલામાં વિસ્ફોટ થતાં બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સત્તાવાર યાદી મુજબ સાંજે 4:45 આસપાસ અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. અગ્નિશમન દળ દ્વારા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગત 6 વર્ષમાં 1.5 લાખ જેટલા યોગ ટ્રેનર્સ તાલીમ શિક્ષક તૈયાર કરાયા છે. યોગ બોર્ડના અધ્યક્ષ શ્રીપાલ રાજપૂતે કહ્યું, આ સમયગાળામાં રાજ્યમાં યોગ શિક્ષણનું વિશાળ નેટવર્ક બન્યું છે. સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે 750 યોગ કોચની કાયમી નિમણૂંક પણ કરવામાં આવી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગ ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલ 4,495થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ કાર્યરત છે. તેમાં દરરોજ આજે 4-5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે તેમ શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી.
4: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આવ્યા. જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી. અમારા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે અને એની સાથે એક બીજો પ્રોગ્રામ જે આપણા મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને જે મહત્વ આપી રહ્યા છે એના માટે પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ પ્રકલ્પો આપણા વલસાડ જિલ્લામાં છે એની પણ મુલાકાત લેવાના છે.
0: પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રગતિપથ યાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોની મુલાકાત લઈ સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ જિલ્લામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જનકલ્યાણ શિબિરમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સેન્કશન લેટરનું વિતરણ કરાયું હતું. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે કહ્યું, અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 1-2 વખત વરસાદી ઝાપટા પડી શકે છે.
5: गुजरात रीजन में भारी बरसात के संभावना का पूर्वानुमान दिया गया है. इसमें थंडर स्टॉर्म का भी चांसेस रहेगा. इक्का दुक्का स्थानों में भारी बरसात का संभावना है. इसमें येलो वार्निंग दिया गया है. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है महीसागर दाहोद छोटा उदयपुर पंचमहल बड़ोदरा और खेदा के लिए दिया गया है. और जो बाकी जिला है इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा. थंडर स्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में.
0: દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયું છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલ તાલુકામાં નોંધાયો. જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતાં ખેડૂતો ડાંગર મકાઈ તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા દેવલિયા ગરુડેશ્વર ડેડિયાપાડા સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
6: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આજે સાંજે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ આપકે લીએ.
7: कार्यक्रम का अगला गीत लता मंगेशकर और किशोर कुमार का ही गाया हुआ. फिल्म का नाम है महाचोर. गीतकार आनंद बख्शी हैं और संगीत राहुल देव बर्मन का है.
8: मैं तुमसे प्यार करती हूँ.
9: क्या?
8: अरे बाबा,